0: કારણ કે લાગો ભાઈક વા સેવા પાડી છે, પણ સેવા ખરખોર દેખું ગામે ભારે માત્ર ઓરડી પાડે નો ભાઈ સામે લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાદળ છોડી દીધું, કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડી દીની પાઉલ વાટન ડુંગરીમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ ર સુળે પર દે મેલતે યે ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કચ ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાની કતી તોય જારી કથી ખાઈ જા મણ કાઈ કરે છે, પણ માર જોકો એ સુળે લાત મારન મન કો લોકો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે મતેરો માટી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કેલાક વરાપત વરા મહારાજ મેં સાદા ભાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર 14 ઘર ફરતાની 15 ઘર આનમાં અથીસ બેટી માલકેને કેવાળમાં કાવા મેં કોણ છું મા પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના 12 વર્ષ દાડો વેગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક છે મેં કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટી મરે તું થામ ની સૂર્યા રે સૂર્યા નારાયણા તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવરગો સૂર્યા નારા તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આયે અંધારો કુપડગો દેખો તો સંડલિયા નામેર છોરી અરે વતો જો શ્રાપ દે મેરી રોજ અગર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડલિયાના એ ભાઈ વેંડી વેગી કાંઈ તું લોક જોકો સોસોન ઉઠ ઉઠન બે જા છે આજી દાડો નીકળો નીકળો આજી સોદા છે જાપા કમી ખામેલો તું મારે બા ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવન શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકેને મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરે જ વાળો ઋષિ જોકો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યા નારાયણ કી પ્રભુ નિકળ ચમકતો ચમકતો નીકળો એ બેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિની માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજણા છો અર્ધી અંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યાના સંજીવ મંત્ર ફેંકન સૂર્યા નીકળ્યા અને ઓને જોકો સજ કરી નાખે ચાંદન સૂર્યા રજેતરી દોયરો જોડો આંબર

0: પતદર ખરો વી તો મારે પતિ દેન માં ઉટાળી ઓર મને એમ કીધી ની ગોળ પાણી વેગો બારા મીના બારા દાડે તુણી ઓર લારા ખણાઈ જુકો લકડી ની કીકો ની ઉ દાડી લકડી લાવા ઓ લકડી ફોણા કન વ્યસન નિર્વાસ લાવા એક દાડા ભાઈ સાર પૂર્ણિમા છે આદ વડ પૂર્ણિમા કચ્છ ઊં દાડા જખો નીકળો સત્યવાન નીકળો ઊં દાડા માતરમ સવિતરા કી મતારલા રહું છું મતે મત મત મત દાડી આવી આજ વર્ષ જગો કોનાઈ કોની આવી આજ ગુમાય છે કોની પછી દે માઉં છું મારા હાટા ત્રિપુરા ઠીક છે સાગે ચલે ગે ચલે ગે ન પૂર્ણિમેર દાડો ર આત હાટ સા આત દે ફાટા વદે કરેર માં એક ફાટા વડેરો ર મારે ઝોલો કડે ર સપકો મરગો મરતે ખમાત એમ રાજા લેતાણી માયરો પ્રાણ નીકળો નીકળો જના લારા લારા લારા લારગી ખોટો ફરન દેખો તો પાઈ છી જાઓ એ છોરી કાંઈ માંગે છી માંગે તોર મા દેન તૈયાર છું મહારાજ માર સાસુ સસરા આંધે છે માર સાસુ સસરા આંધે છે માર સાસુ સરેન આંકી દેનાક અત્રી માંગણી તથાસ્તુ
1: ઈ જનુમ વે આ તો રકી દે રુચિ સવિયલુ
2: ಆಹಾರವೇ ಔಷಧಿ ಅಡುಗೆ ಮನೆಗೆ ಔಷಧಾಲಯ ಸ್ವಾದಿಷ್ಟ ಆಹಾರ ಚಟ್ಪಟ ಅಡುಗೆ ವೈವಿಧ್ಯಮಯ ತರಾವರಿ ತಿನಿಸುಗಳು ಅಡುಗೆ ಮನೆಯ ಸಾಧನಗಳು ಪರಿಕರಗಳು ಹೆಲ್ತ್ ಟಿಪ್ಸ್ ಅಂಡ್ ಹೆಲ್ದಿ ಫುಡ್ ನಿಮ್ಮ ಮನೆ ಮನದ ಕೈರುಚಿ
3: ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲೊಂದು ಸುತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಸೋಮವಾರದಿಂದ ಶನಿವಾರದವರೆಗೆ ಮಧ್ಯಾಹ್ನ 1 ಗಂಟೆಗೆ ಆರ್ಜೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಜೊತೆ ಮೊಬೈಲ್ ಆಪ್ನಲ್ಲಿ ಕೂಡ ರೇಡಿಯೋ ಶಿವಮೊಗ್ಗವನ್ನು ಕೇಳಿ ಆನಂದಿಸಿ
4: ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ರೇಡಿಯೋ ಶಿವಮೊಗ್ಗ 90.8 FM ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಭರವಸೆಗಾಗಿ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಬಾನುಲಿ ಈಗ ಹಿಂದೂಸ್ತಾನಿ ಸಂಗೀತ ಹಾಡಿರುವವರು ನಿಷಾದ್ ಹರ್ಲಾಪುರ್ ಹಾಗೂ ನೌಷಾದ್ ಹರ್ಲಾಪುರ್
5: ಪಂಡಿತ್ ಡಾಕ್ಟರ್ ಪುಟ್ರಾಜ್ ಸಚಿವರನ್ನ ನಮಸ್ಕರಿಸಿ ಹಾಗೂ ನಮ್ಮ ಅನುಭವಗಳಾದ ಪಂಡಿತ್ ಸೋಮನಾಥ್ ಮರಳುಸರ್ ಅವರಿಗೂ ನಮಸ್ಕರಿಸಿ ಪ್ರಥಮದಲ್ಲಿ ಬೆಳಗಿನ ಸಮಯ ಆಗಿದ್ದರಿಂದ ರಾಗ ಕೋಮಲ್ ರಿಷಬ್ ಆಸ ಅವರನ್ನ ಪ್ರಸ್ತುತಪಡಿಸ್ತೀವಿ. ನಮ್ಮ ತಾಯಿಯವರು ಶ್ರೀಮತಿ ದಿಲ್ಶಾ ಗರ್ಲಾಪುರ್ ಅವರು ತಂಬೂರಿ ಸಾಧ್ಯತೆ ಸಾಧ್ಯತೆ ಅವ್ರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ರಾಗ ಕೋಮಲ್ ರಿಷಬ್ ಆಸ ಅವರೊಂದಿಗೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿಸ್ತೇವೆ.